ગુરુ ગ્રીવ ની વાત છે. તંત્ર જમે સત્ર થયું આવજે દર્દે હાજરી પડદે હયા બે અંત ગુરસિક માય પાયલો આવજે દે બંદે સત્કાર જો બે અંત માયા પેટા કરદે આવજે સારં સિખિતાં પ્રવસાદાં છના કરના પ્યાર રક્ષા ખજાને પ્રપૂર કરને સો આવ ગુરુ પ્યારી સાથ સમજો કીર્તન દેનિક સેવા પ્રવાન કરની હોઈયા ફૂલના ચુકા દી ખીમા કરની આવ અગલે પ્રોગ્રામ અજ દે શ્રી મુખવાક દી વિચાર કથા સત્કાર યોગ્યાની બચિત્તર સિંહજી ਉਹਨਾਂ ਪਾਸੋਂ ਸਰਵਣ ਕਰੀਏ ਦਾ ਸੋਲੋ ਫਤਿਹ ਪ੍ਰਵਾਨ ਕਰੋ ਜੀ. ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ, ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ.